લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ઠેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો

0: આકાશવાણી રાજકોટ.
1: અસલ અસલ એવા જ છો. અરે એનાથી અધકા રૂપાળા અને બહુ બહુ ગમો એવા.
2: એમ?
1: હા,
2: પણ હવે તો તમે મને નજરે જોઈ.
3: ભૂખ લાગે છે.
4: આય કરતા તો દેશ માં ખૂબ ભૂખ લાગે. હો, દેશ નું તો પાણી, કઈ પાણી,
3: ઓહો,
4: એ શું વાત કરું. અહીં તો મૂળ છે ને, આ શિયાળો જોવા જ ન મળે ને. મોંમાંથી ધુમાડા નીકળતા તમે કોઈ દી જોયા છે?
3: ના રે ના.
4: બાકી મુંબઈ તો હાથીઓના હાડ ફાડી નાખનારી ગરમા ગરમ નગરી. હમણાં હમણાં તો એવું એવું થાય છે ને કઈક.
3: શું થઈ જાય છે શેઠ?
4: કઈક ના ના, ખાસ કઈ નહીં. એ તો મસ્ત કોઈક વાર અંધાર આવી જાય છે. હમણાં બે ત્રણ દિવસ થી થઈ જાય છે. અગાઉ નતું થતું. હમણાં તો ક્યાંય ગમતોય નથી.
3: અરે રે,
4: સાવ એકલું એકલું લાગે છે.
5: સુશીલા ને ભાભુ ગયા બે ત્રણ દાડા થયા છે ને, એટલે
4: ઘરની રસોઈ ગમે એવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં છીપે નહીં.
3: મને બહુ અનુભવ નથી.
4: તમે જયારે હોસ્પિટલ પડ્યા હતા ને, ત્યારે મારે તમારી તબિયત જોવા આવવું હતું. સોગંદ પૂર્વક કહું છું.
3: તો કેમ નો આવ્યા?
4: શું કરું ભાઈ, મોટા ભાઈ ને લપછપ ગમે નહીં ને. અરે મારે ક્યાંય નાટક સિનેમામાં જવું હોય ને, તોય મોટા ભાઈ રોકે કે નાનું તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે, બસ રોક ટોક રોક ટોક. હું સિગારેટ પીવું તો તમને વાંધો નથી ને? તમે લેશો?
3: હું નથી પીતો.
4: એમ તો હું નથી પીતો, પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે ને, એટલે આવીને એકાદ પીવું છું, બસ એકાદ જ.
3: એ લ્યો, હાલો હવે જશું ને.
4: અરે પણ
3: બિલ તો મેં ચૂકવી દીધું છે.
4: અરે આ તો તમે બહુ અઘટિત કર્યું. તમે મને છેતરો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું.

0: કે બાપુ તમે તો બહુ ભોળા છો, કોઈક તમને છેતરી જશે.
1: શેઠ, હોટલનું બિલ ચૂકવી દેવું એ છેતરામણી નથી, પણ કોઈને ડારો દઈને ખોટા કાગળિયા ઉભા કરીને ફારગતી લખાવી લેવી એને છેતરામણી કહેવાય. જોકે આ વાત તમને કરવાનો કોઈ અર્થ નથી, તમે ધારો તો કોઈને મદદ કરી શકો એમ નથી.
0: તમારી વાત 100% સાચી છે. મારા મોટા ભાઈ સામે મારું રત્તી ભારે ચાલતું નથી, બરાબર એમ જ મારી બૈરી સામે હું રાખ બની જાઉં છું.
1: શેઠ,
0: હા,
1: મને તો તમારા આખા ઘર ઉપર તિરસ્કાર છૂટે છે.
0: મોટા ભાઈનો તો સ્વભાવ જ એવો છે, એમને કોઈ ન પહોંચી શકે. છોડો ને એ વાત, બસ એમને તો ભગવાન જ પહોંચશે.
1: ભલે શેઠ, રજા લો.
0: કહો છો સુખલાલ, જો વાંધો ના હોય ને તો કોઈ કોઈ વાર અહીં આવજો. ઓકે,
1: ભલે.
0: બીજા કોઈ જો બહુ બોલબોલ કરે ને તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત સ્વભાવના માણસ હોય તો કાંઈ પણ લોહી ઉકાળો કર્યા વગર નિરાંતે ઘડી બે ઘડી બેસીએ, બીજું શું. એ બાકી મોટા ભાઈના આકરા સ્વભાવને લીધે તો હું ક્યાંય હલી ચલી શકતો નથી. સુખલાલ, એક વાત કહું.
1: બોલો.
0: કહું છું, આ ધંધામાં કઈ સગવડની જરૂર હોય ને તો કેજો. હો ભાઈ.
1: આભાર શેઠ, હાથ પગ હાલે ન્યા લગન લાચારી નથી કરવી. મોટા શેઠ બારગામથી આવ્યા કે નહીં, ક્યારે આવશે?
0: મોટા ભાઈની વાત જાતે મોટા ભાઈ કે એમનો ભગવાન જ જાણતા હોય છે. અરે જવું આવવું એ એમની મનસુખીની વાત છે.
1: પાછા આવશે ને તઈએ એમની ખબર લેવા હું ને ખુશાલ જરૂર આવશો. એની ચાલાકી નાના નાના કટકામાં વેરી નાખશું. હવે તઈએ એને કહેજો કે સુખો તમને વીણી વીણીને ગાળો ચોપડાવતો હતો, અમે એના બાપ થઈને રહેશું બાપ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો સ્વરાજ પરમાર, કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, શાંતિગીરી ગોસ્વામી અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો.

0: દેવાનો પણ નથી. હું મારું કલંકિત મો આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ.
1: નાનકા,
2: હા,
1: તું શું ઓયલા ભિખારીની માનું સ્નાન કરવા ગયો તો?
2: હા, જે આવ્યા. શું પછે?
1: તને કોણે ડાપણ કરવાનું કીધું તું?
2: કઈ નઈ, આયલા કરે તો.
1: ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું?
2: પણ એવડું બધું શું થઈ ગયું છે?
1: અરે, મારું મોત કરાવવા કેમ ઉભો થયો છો તું? તું ભાઈ ઉઠીને દુશ્મનનું કામ કા કરી રહ્યો છો?
2: પણ મેં શું કર્યું છે?
1: ઓહો, તે શું કર્યું છે એની તને શી હાન હોય? ઈ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની હારેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજીય ઈ સંબંધ કાયદાની કોર્ટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છે.
2: કાયદાની કોર્ટ? શું વાત કરો છો મોટાભાઈ?
1: તને તો ખાવા પીવા ને ઘોંટવા સિવાય બીજું શેનું ભાન છે? કાયદાની કોર્ટે ઓલો સુખલાલ

0: ચડવાનો છે.
1: ન ચડે, ન ચડે, એ છોકરો એવો નાલાયક નથી.
0: નાનું, તને ખબર છે ને કે આપણે સુશીલા માટે બીજે તજવીજ કરીએ છે. બોલ, ન્યાશી અસર થાય?
1: કઈ ન થાય, પણ પણ બીજી તજવીજ સિદ્ધ કરવી પડે છે. આમાં ખોટું શું છે? છોકરો કમાતો તો થઈ ગયો છે.
0: અરે તારી જાતનો ભાઈને ફસાયો લાગે છે.
1: મારા ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યા એવા ખબર છે. અરે એમને તો ગમ્યું તો પછી આપણને શું વાંધો છે?
0: ઓ તારીની વાત એટલી હદે પહોંચી ગઈ છે એમને?
1: તમે તો આખા જગતની ખબર રાખો છો ને.
0: નાનકા, આજની ગાડીમાં જ તું દેશમાં ઉપાય.
1: હે,
0: જાય છે કે નહીં?
1: અરે
0: ઘરમાં રહેવું છે કે નહીં? તારી ભાભીને ને છોકરીને વરતા દીએ તેડીને આયલો આવ. જો નહીં લાવ ને તો તને જોઈ લઈશ. ને આમાં જો કઈ ફેરફાર થયો છે ને તો આમ હોકાની જેમ શું ઉભો છે, જટ જવાની તૈયારી કર ને દીવાનખાનામાં મને મળીને જાજે.
2: લ્યો કાકી, આ ઘી ઠેર પાર લાગ્યો ને, આ તૈયા પતો લઈ ગયો. એકદમ ફાસ્ટ ક્વોલિટી નું ઘી મળ્યું રો કાકી.
3: ચા રસોડામાં બરણી રાખી દે.
2: હા ભલે. કા કાકી, આ મોટા સેઠ આવ્યા પછી ઘરમાં કઈ ગાજવીજ કે કડાકા ભડાકા તો નથી થયા ને?
3: સેના કડાકા ભડાકા?
2: હવે અજયના સીધ થાવ છો હે? તમે સતુર થઈને મારું પાયરખું કા કરો?
3: પ્રાણિયા, આ તારા સમો મને કઈ ખબર નથી.
2: આ તમારા હગાવાલા ગુજરી ગયા
3: હે,
2: અને આ નાના શેઠ હનાન પણ કરી જવા, અને તમને ખબર નથી?
3: ના, કોણ સગા?
2: તમને કોઈએ કાંઈ કીધું નથી?
3: ના ના, કોઈએ કાંઈ કીધું નથી. મને મારા જીવ ના સમ.
2: ખરા ત્યારે તમે હો, ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ. હવે ફકીર નહી, તમે ઘણા દી એમની માથે જમાદારી કરી. કાકી, આ વારા ફરતી વારો ને હવે નાના શેઠ ની જમાદારી નો વારો.
3: મારા રોયા, જે હોય સીધો ભસી મને. હે, શું થયું? કોણ કોણ ગુજરી ગયું અને કોનું સનાન?
2: આ તમારા વેવાણ રૂપાવટી વાળા.
3: વેવાણ જેની હોય એની. મારે તો સનાન એ નહીં, હા ને સૂતક એ નહીં.
2: તઈ નાના શેઠ તો હનાન માં ગયા હતા.
3: હા ઠીક, ત્યારે એનો તો જોજે, હું બરાબર હિસાબ લઈશ.
2: પણ કાકી, તમારું માહિતી ખાતું હવે નબળું પડી ગયું લાગે છે. ઓ
3: અરે રોયા, આમ ફાઈટું ફાઈટું કા બોલસ?
2: સાંભળો, તમારું બીજું કોક રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો એનું કેમ?
3: બીજું બીજું વળી કોણ?
2: અન હરવા કરીને સાંભળો, હયું થામીને સાંભળો. બાબુ અને સુશીલા બે
3: હવે ખોટે ખોટા બલૂન ઉડાડ માને પીટિયા.
2: મારી આંખો ના આમ બસ.
3: હા, તારે ઘેર તાર આવ્યો હશે કાને રોયા?
2: મારા એકલાની ઘીરે કાઈ નહીં, ટૂંકોને ટચ તાર પણ નહીં.
3: જટ ભસી મરને મારા રોયા.
2: વિગતવાર ચાર પાના ભરીને કાગળ. તમારી દીકરીએ એની હાહુનું મોત સુધાર્યું
3: એમ
2: અને જીવતર ઉજાર્યું. એના મો ફાટ વખાણ તો હો હનાનિયાની વચ્ચે વંચાણા
3: એમ
2: ને સુશીલા બેનની વાહ વાહ બોલાઈ ગઈ
3: એમ.
2: વળીએ બધા સુશીલપણાનો જસ કોને ચીડ્યો ખબર છે?
3: કોને?
2: 9 મહિના જેણે પેટમાં વેઠીને આટલા મોટા કર્યા એને નહીં.
3: આ બધું તું શું બકબક કરી રહ્યો છે મુવા? મને ઠેકડીએ કા ઉડાડ?
2: ઠેકડીએ નથી ઉડાડતો કાકી, ઠેકડીએ નથી ઉડાડતો. આ તો જે બહેનું ને એ તલે તલ કહું છું. આ જ ચીડો તમારા જેઠાણીને. જેઠાણીએ વેવાઈને છેલ્લી ઘડીએ ધર્મના વેળ સંભળાવ્યા.
3: એમ
2: ઈ ઉપરાંત માં વગરના 3 છોકરાઓને લઈને

0: જેઠાણી થોરવાડ ગયા, લ્યો આમાં એક પણ જો વાત ખોટી હોય ને તો તમારું ખાડું ને મારું મોટું.
1: પ્રાણિયા, આ તારા જેવા વફાદાર કામ કરનારા છે ને હે, તે આ ઘર ના ખૂણે બેઠા બેઠા એ ને મલક ભર ના વાવડ મળે છો.
0: લાવો કાકી, કઈ ચૂડી ને ચીપ ચડાવવાની છે ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે.
1: સાંજે નિરાતે આવજે,
0: ભલે
1: ત્યાં સુધીમાં હું અહીં ઠીક ઠાક કરી નાખીશ.
0: એ ભલે કાકી.
1: કહું છું.
2: હા બોલો.
1: આ વાત મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી હે? ના ના, ને ચોરી તો ભગવાન ને ઘેર પણ કેટલો વખત છુપી રહી શકે છે.
2: અરે ભાઈ,
1: મારું સ્નાન તો હજી બાકી છે. ક્યાં કોનું સ્નાન કરવા પધાર્યા હતા? ને મારી છોકરી નો ભવાડો કરવાનો ભાભી ને સુહાગ છે.
2: તારે મને જે કેવું હોય તે કહી લે, પણ ભલે થઈને ભાભી ને માટે ગેર શબ્દ ન કેતી.
1: ભાભી નું દાજે છે અને બાયડી નું નથી દાતું.
2: અરે
1: આદમી છો?
2: પણ
1: એક વાર મોટા ભાઈ ના જૂતા ઉપાડવા લાયક થાવ, પછી મારી ઉપર રૂઆબ કરવા આવજો.
2: પણ તું શા સારું મારી પાસે મોટા ભાઈ ના જૂતા ઉપડાવે છે? અને ભાભી એ શું કરી નાખ્યું છે એવડું બધું?
1: છોકરી જેવી છોકરી ને ટાળી દીધી. બીજું શું? શેર ની ભણેલી ગણેલી છોકરી કરવાને બદલે બનાવી દીધી છે ગામડાના ભોથા જેવી.
2: અરે છોકરીએ કઈ કાળું ધોળું તો નથી કર્યું ને?
1: મોટા ભાઈએ જે સંબંધમાં લાલબાઈ મૂકી દીધી છે એ સપન સાચવવા સીટ લઈ ગયા અમારી છોકરીને.
2: અરે પણ ગામ રસ્તામાં પડતું તું તે ગયા હશે. છોકરી તો તારી જ છે ને, ભાભીની નહીં.
1: છોકરી તો મોટા ભાઈની, બીજા કોઈની નહીં. બીજા કોઈને કઈ કરવાનો અધિકાર નથી. તમારી ભાભીએ મારી છોકરીના કાનમાં કાતિલ ઝેર રેડવા સિવાય શું કર્યું છે?
2: અરે પણ અમે તું
1: એવ સરખા સગા ધણી નહીં ક્યારે ગાંઠા છે ધણિયાની. રાતે પાસે સુડાવીને રોજે રોજ છોકરીના કાનમાં ધક ધકતું સીસું સીચે છે.
2: હે ભગવાન,
1: નિત્ય પ્રભાતે જેના પગ ધોઈને પાણી પીવા લાયક મોટા ભાઈ છે એનાથી છાના છાના પેતરા કાવતરા કરવા એક એક ખાનદાન નું કામ નથી. સમજ્યા? શું સમજ્યા? ભગવાન ભગવાન, ભોગ લાગ્યા મારા. મને ખબર, મને પરણા છે કે બીજી કોઈને?
3: સારી એવી વાર થઈ મને આવ્યા ને.
4: અરે કાલે પહોંચવું તું, પણ મોટર નો અકસ્માત થયો.
3: હે?
4: અરે લાચાર બની ગયો. વિજયચંદ્ર,
3: હા
4: શું તમારો કેસ ચાલી ગયો?
3: ના જી, આજની જ મુદ્દત પડી છે, આપને તેડવા જ આવેલ છું.
4: પણ હું આમાં તમને શી રીતે બચાવી શકીશ?
3: શું કહું, મારે આપની પાસે એક શબ્દ ખોટો બોલાવો નથી, તરકટ કરાવવું નથી, ફક્ત આપ બોલો એટલી જ વાર છે.
4: પણ શું બોલું?
3: કે સુશીલાબેન સાથે આપે મારું હિન્દુ વિધિથી વેવિશાળ કરાવી આપેલ છે ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું, વગેરે વગેરે.
4: પણ મારા સાહેબ, તમે તે કઈ રાજા છો? હે? કોર્ટ ને તે કઈ અક્કલ હોય કે નહીં? મને પૂછે કે તમે આબરૂદાર માણસે આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખ્યું? તો
3: તું આપણી પાસે જવાબ હાજર જ છે. જૂનું વેવિશાળ અમુક કારણોસર તોડવું પડેલું. એ કારણો ગુપ્ત હતા. અરે સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવા હતા, એટલે સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે સગ પણ છૂપું કરી લેવું પડ્યું. નહીતર ન્યાતના પંચાતિયા નિરર્થક હોહો કરી મૂકે. જરાય ગભરાશો નહીં.
4: અરે પણ કોર્ટમાં વેવિશાળની કબૂલાત કરવી એટલે તમારા જેવા માણા હારે મારી સુશીલાની જિંદગી જોડવી?
3: આજે તો આપની મદદેથી મારો ઉગાર જ શોધું છું.
4: અરે પણ કોર્ટમાં ઊભીને જીભ તો કાપી દેવી ને.

0: તમને ખબર છે, કોર્ટમાં પત્રકારોથી માંડીને તમામ જાતની જનતા હોય, એનું શું?
1: સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્દમાની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. શેઠ, આપની આબરૂ સલામત છે, ખોટો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઈએ.
0: અરે હજી તમે કાઠિયાવાડી ગુંડા ખુશાલ અને એની પાર્ટીને ઓળખતા નથી, જે કારણે હું બહાર ભાગી ગયો હતો ને, એ બાબત તો હજી લટકે છે મારા માથે.
1: આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલને માટે દાક્તરે લખી આપ્યું છે તેવું હું મારા પોતાના અક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં. લખી દઉં કે મારું જીવન કોઈ પણ સ્ત્રી સાથે લગ્નને લાયક નથી.
0: અરે પણ છતાંય કોર્ટમાં કરેલો એકરાર તો ઊભો રહેવાનો જ ને.
1: હું આય રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ. હું બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. હાલ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું.
0: વિજયચંદ્ર, કેસ ક્યારે ચાલશે?
1: હમણાં 12 વાગે, 1 કલાકમાં જ.
0: આપના લખાણ વાળું આ કવર પાછું લઈ, મારે શા કામનું?
1: તો પછી આપને આપવા શા માટે લાવત? કોકના હાથે પડે તો મારું તો ઠીક, પણ આપની સુશીલ દીકરીનું એ મોત ઊભું થાય ને. આજે આપે મને માનવીની મહાનુભાવતાના દર્શન કરાવ્યા છે.
0: અરે
1: એ દેખીને મને મારી અધમતા વિશેષ ડંખ મારી રહેલ છે.
0: વિજયચંદ્ર,
1: હું અધમ છું, હું અધમ છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો નિર્લોક પરમાર, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ અને કેશવસિંહ પરમાર. વેવિશાળ, હપ્તો 19.

0: તમે પડખે રહેશો ને ભાભી તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ, હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ. શોફર, હમાલની કોઈ જરૂર નથી, આ મારી બેગ અને બિસ્તર પાછા લઈ જા. તો પૂછે ને તો કહેજે કે જલ્દી પાછા આવવાના છે ને, એટલે વધુ સામાનની જરૂર નહોતી. આ ધોતિયું ને ટુવાલ બસ છે.
1: કેમ ભાઈ, ઓચિંતા ના શા ખબર છે? તમારો સામાન ક્યાં?
0: સામાન હજુ પાછળ છે ભાભી, આવે છે.
1: કેમ છે તમારા મોટા ભાઈ? મારી દેરાણીને તો સાથે લાવવી હતી. એ બચાડા જીવને થોરવાડ આવ્યા, ઘણા વર્ષ વીતી ગયા, ને એમાં આ નવું ઘર તો મેં આજે જોયું, તો બીજાઓએ તો જોયું જ ન હોય ને.
0: ભાભી, આ નવું ઘર તો મારા મોટા ભાઈની કમાણીનું છે, એમાં મારા પુરુષાર્થનો તો એક પથ્થર નથી મંડાયો.
1: ભાઈ, આજે આવું વહમું લાગે એવું કાં બોલું? મુંબઈમાં બધું બરાબર છે ને?
0: ભાભી, મુંબઈની વાત છોડો, મારી પત્નીએ મારી નથી

0: કે સુશીલાને મારી દીકરી નથી માનતી, મોટા ભાઈની દીકરી માને છે. પછી મારે શું બોલવાનું?
1: ભાઈ, કોઈના બોલેલા વેણ અંતરે ન ધરું. એવું જો હું ગળીને ગાંઠે બાંધું તો હું કેદીની દોરડે લટકી ગઈ હોત.
0: ભાભી,
1: એકાએક આવવાનું કોઈ કારણ?
0: તમને અને સુશીલાને તેડવા મને અહીં મોટા ભાઈએ મોકલ્યો છે ભાભી.
1: કેમ, એકાએક?
0: આ રૂપાવટી જઈ વેવાણનું મરણ સુધાર્યું ને એ માટે. ભાભી, મુંબઈમાં મોટા ભાઈ બે પૈસા વાળા થયા ત્યારથી એક જ સવાલ મારી સામે વારંવાર ફેંકાય છે, ઘરમાં રહેવું છે કે નહીં?
1: ભૈલા, ભૈલા વલોપાત છોડો. અત્યારે તો આપણે હવે દીકરી સુશીલા સામે જોવાનું છે. તમે કહેતા હતા ને કે સામાન પાછળ આવે છે.
0: ભાભી, સામાન તો મેં પાછો મોકલી દીધો છે, એ વાત વિસરી ગયો તો.
1: પાછો? ક્યાં?
0: સેન્ટ્રલ સ્ટેશન થી જ પાછો, મોટરમાં ઘેર.
1: કેમ?
0: મને એવી બીક લાગે છે કે મારા ભાઈ કોક દી મારા પહેર્યા કપડા આંચકી લેશે.
1: શાંતિ ધારણ કરો. સામેનો જીવ આકરો થાય ત્યારે આપણા આત્માએ શાંતિ ધારણ કરવી, એ જ સાચી અહિંસા છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
0: તમે જે આત્માની વાત કરો છો એ મારો આત્મા અંદરથી જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઈની જે સાહેબીમાં મારો જરી કે લાગભાગ પહોંચતો નથી, એમાં મોટા ભાઈના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે ભાભી.
1: અરે અરે, આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ? તમે આવા આડા મનના થઈને બેઠા ત્યારે એ બચ્ચાડા જીવનું કોણ?
0: ભાભી, તમે જો મોટા ભાઈને નિરાધાર લેખતા હો, એમને બચ્ચાડા જીવ કહીને દયા ખાતા હો, તો અમે શું બચ્ચાડા જીવ નથી?
1: ભાઈ, હાઉ જીવ પર સમતા રાખવી એ આત્માનું ગુણ છે અને એ જ આત્માનો ધર્મ પણ છે.
0: સુખલાલ મળ્યા હતા?
1: એમ
0: તો વેવાણના ઉઠમણામાં હું ગયો હતો. મને તો સુખલાલમાં પોતાપણું લાગ્યું. હું અપુત્ર છું ને, પડખે એવો જમાય હોય તો મને હાચવે. ભાભી, મારા જેવા નપાવટને તો સુધરેલો ભણેલો બીજો કોઈ ન હાચવે.
1: વાતો તો બહુ મોટી કરો છો ભૈલા, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાળ સાંભળશો તો ઉભા તો નહીં થઈ જાવ ને?
0: તમે પડખે રહેશો ને ભાભી, તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ.
1: ભૈલા,
0: હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ.
1: બસ ભાઈ, હાઉ ત્યારે.
2: કાં સુખા?
3: હા,
2: તું આટડીએ ક્યારે આવતો રહ્યો? હું તો તને ઘેર ગોતતો હતો. માણસો ખરખરો કરવા આવેલા.
3: બધી વાત હાચી, પણ દિવાળીના ટાણામાં દેખી પેખીને વકરો નથી ખો.
2: સુખા, તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. તારા ઓર્ડરોની નોંધ પ્રમાણે હું જાતે જઈ એક એક ઠેકાણે માલ પહોંચાડી દઈશ. પછી છે કઈ, તું હવારની ગાડીમાં જ ઉપડી જા દેશમાં.
3: પણ હવે હું ઉતાવળ છે.
2: ફેર પડે ભાઈ, તારી હાજરી હોય તો તારા બાપા હિંમતમાં રહે અને છોકરા ઉત્પાતમાંથી બહાર નીકળે.
3: પણ છોકરાઓને તો
2: મારે તને ધકેલવો પડે છે, તે ઈ કારણ સરજ. છોકરાઓને જે તેડી ગયા એમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શકતો નથી. એ બાબુ ભત્રીજી દેશમાં એકાએક કેમ ઉપડી ગયા? તારે ઘેર શા સારું ગયા? બધી સી બાબત બની? તાગ તો મેળવવો જોઈશે ને. તારો હહરો સ્નાન કરવા આવ્યો એ પણ નવાની વાત જ કહેવાય ને. અને અત્યારે પાછી નવી વાત સાંભળી.
3: હું?
2: તારો હહરો દેશમાં ઉપડી ગયો અને સામાન બધો પાછો મોકલાવતો ગયો. તું દેશમાં પોગીશ તો જ તાગ મળશે ને ભીલા. વિજય ચંદ્રે કઈ નવો ખેલતો નથી નાખ્યો ને? લાગે છે કે દીકરાઓ બરાબરના સારસામાં ભીડાયા દે. પણ આપણે મુહૂર્ત છોડવું નહીં હો, માટે કહું છું કે જટ દેશમાં પોગી જા.
3: ખુશાલ, મેં તો નક્કી કર્યું છે કે મુંબઈમાં જ જીવીશ ને મુંબઈમાં જ મરીશ.
2: હું કહું છું કે મુંબઈમાં રહીને ચંપક શેઠનો મધ ઉતાર. તું 5 દિવસ દેશમાં જઈ આવીશ તો તારો પુરુષાર્થ કઈ કટાઈ નહીં જાય.
3: પણ
2: સુખા, તું એક વાત ગાંઠે બાંધી લે.
3: કઈ?
2: તારે ચંપક શેઠનો મધ ભાંગવો છે, એ હાથની ફેણમાંથી સુશીલા સમા મળીને પડાવી લેવો છે, ભલે પછી ઈ ફેણના ટુકડે ટુકડા કરવા પડે.

0: જે જે ચંપકભાઈ શેઠ, જે જે.
1: તમે મને પૂછ્યા વિના અટાણે કેમ આવ્યા? એટલે રામા, આવનાર ને બાયણ હું દેખાડી દે.
0: ચંપક શેઠ, વળી પાછા તમે ઉતાવળા થયા. આપણી તે દીની કામગીરી અધૂરી રહી છે તે તો યાદ કરો.
1: મને ખબર છે કે તું ઘરમાંથી સીધી રીતે નહીં જ નીકળે, ફોન કરીને પોલીસને ખબર કરવી જ પડશે.
0: શેઠ, હવે તાકાત હોય તો છોડાવો કાંડું. પોલીસ થી તો તમારે દીવાનું હોય.
1: પોલીસની મને શેની બીક? મેં શું ગુનો કર્યો છે?
0: કોઈના પુરુષાર્થન પર આંગળી ચિંતુ બનાવટી ડાક્ટરી સર્ટિફિકેટ ગુનો નથી? કોર્ટના ચોપડે જેનું નામ નોંધાઈ ગયું છે એવા વિજય ચંદ્રને પડખું દેવું, ઈ શું ગુનો નથી? હવે તમારે પોલીસને ટેલિફોન કરવો હોય તો કરો, એમાંથી તો કેટલીય કાદવની કુંડીઓ નીકળશે. સેઠ,
1: તને ધાક ધમકી સિવાય બીજું કઈ આવડે છે?
0: મારે રાતે પાયે જોતી નથી શેઠ, ઉશ્કેરાથી મામલો બગડે એવા મારા બોલ પર વિશ્વાસ રાખો. શું બે કાગળિયા મારા માટે લેવા આવ્યો છું? વળી એ કાગળિયા કોઈને હૂંફવાય નથી, બીજે રજૂ થાય તો નુકસાન તો તમને જ થવાનું ને શેઠ. હે
1: ખુશાલ,
0: તમે વિજય ચંદ્ર કે કોઈને પણ તમારી દીકરી દિયો, એમાં અમને લગરી કે વાંધો નથી. હો
1: ખુશાલ, મેં બે કાગળિયાનો જાતે જ નાશ કર્યો છે.
0: શેઠ, તો મારું કામ એકદમ આસાન બની જાય.
1: કેમ?
0: બસ મારી ફરિયાદ પરથી પોલીસ ખાતું તમારા બંગલાની અને પેઢીની જડતી લેશે.
1: હે,
0: ત્યારે તો બાકીનું ઘણું ઉપર તરી આવશે ને.
1: અરે પણ તું શું કરવા માંગે છે
0: શેઠ? નાગાને નાવાનું ન હોય અને નીચોવાનું ન હોય હો. આ મોડી રાતે તમે બહાર થી કોઈ મદદ મેળવો, ઈ પેલા તો પોતાનું જીવતર સસ્તું કરી લેવું પડશે શેઠ.
1: ખુશાલ,
0: મને તો કાંઈ કરતા કાંઈ વાંધો નથી, તમારી સંતોક વિજય ચંદ્રને વરે કે રાણી વિક્ટોરિયાના કોઈ વંશજ ને, એની હારે મારે કજિયો જ નથી.
1: ખુશાલ
0: બોલો, અત્યારથી જ વધાવો દેતો જાવ. મારી માગણી હાવ નાની અને દોકડાને ખર્ચ વગરની છે.
1: શું?
0: અમારા સુખલાલની બાબતમાં બે તરકટી દસ્તાવેજ લખાણો તમે લખાવી લીધા છે ને, એ મને આપી દો.
1: અરે પણ
0: મારે ઈ રાખવા નથી હો, હું અહીં જ તમારા દેખતા જ એના ચિડારિયા કરી નાખું. પછી છે કઈ તમને મારી વાત સમજાય છે?
1: ખુશાલ,
0: બરાબર લાગે છે?
1: ખુશાલ,
0: ના પાડશો તો મારે શું કરવું એનું મેં વિચારી લીધું છે. ઓ શેઠ,
1: ખુશાલ મને થોડું વિચારવા દે.
0: વિચારો ને, વિચારો વિચારો. વિચાર કરવા ઉપર ક્યાં ટેક છે શેઠ? બાકી એક નવો વિચાર હું તમને કઈ સંભળાવું શેઠ.
1: શું?
0: શેઠિયાઓ, સુખલાલના અપુરુષાર્થની કે વિજય ચંદ્રના પુરુષાર્થની ખાતરી કાઈ કોઈ ડાક્ટર થોડો આપી શકે? શેઠ, ઈ વિષય જ એવો છે ને કે એના પારકા નો.
1: ખુશાલ, એ બે કાગળિયા પેઢીની તિજોરીમાં પડ્યા છે.
0: કાંઈ વાંધો નહીં, પેલા અહીંની તિજોરી આપણે બે જોઈ લઈ, પછી પેઢીએ જઈશું. હે, ઉઠો.
1: અરે
0: તિજોરી હુંથી હું તમારી હારે જાઉં છું.
1: અરે પણ
0: તમને એકલા મૂકવાની મારી તૈયારી નથી. હું કરું શેઠ, તિજોરી નું કામ રહ્યું ને એટલે. ઓ હાલો હાલો, આગળ થાવ આગળ થાવ કહું છું. બાકી અસલી દસ્તાવેજો તો હવે સુશીલા અને સુખલાલ અને બાબુની સાક્ષી જ લખાય છે. ઓ

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, નિર્લોક પરમાર, વિરલ રાવળ અને પૂનમ ચૌહાણ.

0: રાણે જુઓ માળી, વેશવાળ કહો કે વિવાહ કહો, એકા એક પુરુષ અને કન્યા વચ્ચે થોડા જોડ છે. કન્યા વરે છે અને પરણે છે સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવને. હરે માળી ઘરે બાંધેલ ગાયના ખીલાને, એમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાના માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાવાલાને અને કન્યાના માવતરના આંગણાની લીલી લીંબડી અને પીપળીને.
1: ભાભી તારનો ભરમ સમજાણો, મારા મોટા ભાઈ પરમદી વિજયચંદ્ર હારે થોરવાર આય આવે છે.
0: ભલે ને લઈને આવે, એમાં હું?
1: મારા ઉપર મોટા ભાઈનો કાગળ છે કે સુશીલાના ઘડિયા લગ્નની તૈયારી રાખવી. સુખલાલ પણ આજે મુંબઈથી આવી ગયા છે.
0: ક્યાં ગયા? રૂપાવતીને?
1: હા, મેં એમને કહી દીધું છે કે સવારે અહીં આવી જાય.
0: એ તો આવશે ને માળી, એના ભાંડરડા આય છે.
1: આપણે શું કરવું ભાભી?
0: આપણે એમાં ગભરાવાનું શું? હવે તો સુશીલા કે એમ જ કરવાનું છે ને.
1: પણ સુશીલાનું કયું મારા ભાઈ શું કરવાના હતા?
0: દીકરી માથે હેત હશે ને તો કરશે,
1: પણ નહીં કરે તો?
0: તો પાછા જશે. ઉંમર લાયક છોકરીને કોર્ટે હાથ નથી લગાડી શકતી
1: ભાભી.
0: તો કોઈની તે શી મગદૂર?
1: આપણને ધમકાવીને મુંબઈ ભેગા કરી જશે તો?
0: ઉપાડીને કોઈ કઈ થોડા લઈ જવાનું હતું, એવી બીક રાખો માં.
1: લાગે છે કે મારા ભાઈ એમના સ્વભાવ મુજબ તોફાન મચાવશે. ક્યાંક

0: રાજની મદદ લેશે તો?
1: રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે ને.
0: પણ સુશીલા કોના બાવળાના બળે જવાબ દેશે?
1: સુશીલા ટક્કર લેશે સુખલાલના ટેકાથી. એક માણસ મોકલીને સુખલાલને અહીં વેડાસર તેડાવી લ્યો.
0: ઈ હું જવાબ દેશે ભાભી?
1: એને આપણે એક જ વાત પૂછવી છે કે સુશીલાનો હાથ જાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની તારી ત્રેવડ છે
0: ભાભી?
1: બસ હાનો જે જવાબ સુશીલાને જડે એની ઉપર સુશીલા કેડ બાંધવી કે ન બાંધવી એનું નક્કી કરી લેશ.
0: ભાભી તમારી વાત સોળ વલા સોના જેવી છે.
1: હોળ વલ્લા સોનાનું હીર તો સુખલાલ અને સુશીલાએ દેખાડવાનું છે ભાઈ.
0: હા ઈ હાચું.
1: લગનનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો. જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણીનું ઘી. તમારા માનું આત્મો તો બહુ જ ભાગશાળી પૂરું પુણ્યશાળી વેશવા.

0: પ્રેમના પાણીથી નથી વળતું, જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણીનું ઘી. તમારા માનું આત્મો તો બહુ જ ભાગશાળી, પૂરું પુણ્યશાળી. વેશવાળ તૂટ્યાનું ધ્રાસકો એમને ખાઈ ગયું, એની જીવાદોરી અમારી નિમિત્તે કપાણી. એ તો જેવી લેણ દેણ, લેણ દેણ હોય આ લગી સંબંધ હાલે છે ભાઈ. એકબીજા હારું થઈને વપત ઉઠાવી તે લેણ દેણના ચોપડા આગળ લખાય છે.
1: ભાભી, તેજપુરથી ગાડું આવ્યું છે.
0: શું છે એમાં?
1: કાપડ, ચોખા, તુરદાળ અને બીજી પરચુરણ ચીજ વરા માટે આવી છે. લખે છે કે મુંબઈના કાગળ મુજબ અવસરની બધી ચીજો મોકલી છે.
0: ઠીક ઠીક.
1: આ મુંબઈથી આવી અને બપોરે તો બે જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે અને રાતે અહીં થોરવાડ આવશે એ મહેતાજીએ લખ્યું છે. મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડો છે, એટલે હવે તો ચોક્કસ જ સમજવું.
0: તે અચોક્કસ આપણે ક્યાં સમજ્યાતા ભાઈ. ઉતરાવી દો બધો માલ સામાન.
1: મુરત પણ મહેતાએ જોવરાવીને મોકલ્યું છે. આ પરમ દિનો શુભ અવસર છે એમ પણ જણાવ્યું છે.
2: અવસર? હેનો અવસર? માને મુએ તો હજી 5 જ દાડા થયા છે, તી હેનો અવસર? કોની હાથેનો અવસર? કઈ ધારણા મનમાં બેહતી નથી. આવનાર બે જણમાં એક તો ચંપક શેઠ, પણ બીજો કોણ? હું કોઈ નવો મુરત્યો ચંપક શેઠને મળી ગયો કે વળી પાછો વિજયચંદ્ર જ?
1: ભાભી, કાગળમાં આગળ લખ્યું છે કે વિજયચંદ્રનો ખાદીનો જ આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે. બેનને માટે તૈયાર.
0: બચ્ચાડા જીવે, એકલે હાથે કેટલી બધી તૈયારી કરી.
1: લ્યો ભાભી આ કાગળ.
0: સુખલાલ, મેં તમને પુરુષ અને કન્યાના સાસરિયા સાથેના સંબંધની વાત કરી, એ બરાબર ગાંઠે બાંધજો. હવે બીજી વાત મેલું છું. પુરુષનો બાપ કાલો ઘેલો હોય તોય કન્યા એની અદબ ભીડીને રોટલો ટીપીને ખવરાવે, ને સ્ત્રીનો બાપ અણ કમાવો ને રખડી પડ્યો હોય તો જમા એને ખંદોલે બિહારીને સંસારના વન પાર કરાવે. ખરું ને ભાઈ? ન જાળવે તો ક્યાં મૂકી આવે? અનાથોના આશ્રમમાં?
2: મોટાબા, હું બરાબર સમજુ છું તમે જે કહેવા માંગો છો ને તે.
0: સુખલાલ બેટા, આમ જુઓ, હા બેઠા એ મારા દીકરા જેવા દેર અને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરાય કહી દેશે કે નીકળી જા ઓટીવાળ, હાયલો જા, ગમે ત્યાં જા, ને ન જીવાય તો મરી જા.
2: મોટાબા, કાલે આ બધું બનવાનું છે એ હું જાણું છું.
0: મુંજાશું માં, તમારે માથે કોઈ આફત ઓઢાડવી નથી. હા તો તમારા હૈયાને જે આંચકા આંખ સુધી લાગ્યા હોય, જી જી અપમાનોના સુયા ભોકાણા હોય, એ તપાસી જોવા કહું છું.
2: મોટાબા.
0: સુખલાલ, મારે એક જ વાત પૂછવી છે.
2: પૂછો, જરૂર પૂછો.
0: જે પડે તે ભગવાનને માટે તમે તૈયાર છો?
2: બા પણ કોને માટે?
0: મારા એકલીના માટે નહીં, અમારા સૌના માટે.
2: અરે તૈયારી ન હોત તો આટલો અઠીલો બનીને લાગ્યો હું કરવા રેત?
0: બાપા તૈયાર છે?
2: પૂછ્યું નથી.
0: પાછા જશો? બાપાને તેડીને આવશો? કાલ સવાર પહેલા આવી શકશો?
2: કાલ સવારે વળી હું છે? અરે હા, હું જરા તમારી દીકરીને મળીને થોડી વાત કરી શકું?
3: તમે કઈ બોલો, એ પહેલા મારી વાત ધ્યાનથી સાંભળો. મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને રાતે જ અહીં આવી જશે. મોટા બાપુ તો મારા લગ્ન વિજયચંદ્ર હારે કરાવી દેવા માંગે છે અને એમનો એ નિર્ધાર અફરજ છે. હા, અને મારા બાપુ ને મારા ભાભુ પણ મારી સંમતિથી તમારી હારે મારું જીવન જોડવા માટે અટલ છે હો. અને એથી તો એ બે ગ્રહ ત્યાગ કરીને મુંબઈથી અહીં આવ્યા. હવે તમે રૂપાવટી ઝટ જાઓ અને બાપુને તેડીને અહીં આવો. જો આ બાબતમાં મોડું થશે ને તો બાજી પલટી જશે.
2: પણ મારા બાપુની અહીં શું જરૂર છે? અરે હું પોતે જ બધી જવાબદારી મારા માથે લઉં છું, પછી હું છે?
3: ભલે મારું જીવન તમારી હારે જોડાવાનું છે, પણ હું તમારી એકલાની થઈને નહીં જાઉં. બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે અને ઘરમાં વાછડી છે, એટલે મને આવવાનું મન થાય છે.
2: સુશીલા,
3: બાકી મુંબઈ કે કોઈ મોટા શહેરની છોકરી તો એના વરને જ વરે છે હો. અને એમ હોત તો હું તમારી અને રૂપાવટીના ઘરની મમત જ હું કરવા રાખત.
2: પણ માની જેમ જો બાપુઈ ન હોત તો?

0: ભાગ્યશાળી છો કે બાપુનું છત્ર તમારા માથે છે. મને તો આ 20 વર્ષ સુધી બાપની છાયા નથી મળી. આજે અણનમ ઊભા છે તો એ બાપુના જોરે. સાસરિયામાં બાપુની અમિત દ્રષ્ટિ મારી ઉપર હશે તો હું મને નોધારી નહીં માનું.
1: સુશીલા,
0: મારી કુખેથી સંતાનો અવતરે કે ન અવતરે, પણ તમારા ભાંડેડા એ સૌ મારા જ, આપણા જ સંતાનો છે ને.
1: સુશીલા, પણ બાપુ થોડા ના પાડવાના છે. અરે, એમણે તો રૂપાવટીથી નીકળો ને ત્યારે તમને આશીર્વાદે કેવડાવ્યા છે.
0: હા, બાપુ મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે, પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુ આપણા સૌ પર તૂટી પડવાના. જે માણસ તમે પુરુષાર્થન વિનાના છો એવું બનાવટી સર્ટિફિકેટ ઊભું કરી શકે એ બીજું હું ના કરી શકે. દાના દુશ્મનને તો પહોંચી વળાય, પણ બહારથી રૂડા દેખાતા અને અંદરથી આંટિયાળા પેટના પોતિકાને તમે શું કરી શકો? પીઠ પરના ઘા એંધાણ વિનાના હોય છે સુખલાલ.
1: તો પછી સુશીલા, હું ભાભુને મળીને નક્કી કરું છું.
0: હજી એ નક્કી કરવાનું બાકી છે. શું? કામ ખોલીને બરાબર સાંભળો. જે કરવું હોય હાંજ સુધીમાં કરી લેજો. બેસો, હું જ ભાભુને અહીં બોલાવું છું.
1: ભલે.
0: ભાભુ, જરા આવશો અહીં? બોલો સુખલાલ, શું કહેવું છે તમારે?
1: મોટા બા, લગ્ન આજે અત્યારે 2 કલાકમાં જ ન કરી લેવાય?
2: હા ભાભી, આ તો આપણને સૂજેલું જ નહીં.
0: પણ મને સૂજેલું હો ભાઈ.
2: તો પછી ભાભી કરી લઈએ, પછી મારા ભાઈ પણ ટાડા પડશે હો ભાભી.
0: ના ભાઈ, કોઈ કાળે ઈ નહીં બને.
2: પણ કા ભાભી, કેમ? સુખલાલ પોતે તો કબૂલ થાય છે.
0: એમના બાપા કબૂલ થાય તો પણ.
2: પણ સુખમ ભાભી, પણ
0: એના ઘરમાંથી માં મુઈ છે મારા ભાઈ, ઢોર નથી મુ. ને બીજું, મારે મારી છોકરીને ચોરી ચૂપીથી નથી પરણાવી.
2: ભાભી,
0: મારી સુશીલા એ કલંકનું કોઈ કામ કર્યું નથી. મારે તો સમસ્ત નાતીલાઓની સાક્ષી જોઈએ. મારે મારી લાડકીના શ્રેષ્ઠ અવસરમાં સૌની આશીષ લેવી છે.
2: ભાભી,
0: હવના મો મીઠા કરાવવાના છે. મારે એને માથે રાત નથી લેવડાવી.
2: પણ ભાભી, સારા કામમાં સો વિઘન.
0: વિઘન તો આવે, વિઘનને વડોટીએ તો જ હારા કામ મીઠા લાગે ભાઈ.
2: ભાભી, બહુ મોટો ખોપ.
0: કાંઈ નહીં થાય ભાઈ, હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, ને અનિતિના કરનારા નથી, પછી બીક કોની છે?
2: પણ રાજની ખટપટો ઊભી થશે તો?
0: અરે ના, રાજવાડા તે બચ્ચાડા જીવ શી ખટપટ કરવાના હતા. દીકરી પુખ્ત ઉંમરની છે અને પોતાના વર ઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપ છો. થોડા કઈ 50 વર્ષના ઠેરવવાના છે.
2: ભાભી, મોટા ભાઈ કોઈ બીજું તૂત તો ઊભું નહીં કરે ને.
0: ભાઈ સુખલાલ, દીપચંદ મામાને મળો, એનો મત મેળવો, મનની નિગંઠ ગાંઠ વાળીને નિર્ણય જણાવો, અને જો પાછા આવવાનું મત બંધાય તો કાલ હવારે વહેલા પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો ભાઈ. સુશીલા.
3: હા બાબુ.
0: બેટા, કંકુ ચોખા અને ગોળની કાંકરી વાળી થાળી લાવતો, સુકન હાંચવી લઈએ.
1: પાઈ લગણ મોટા બા.
0: જીવતા રહ્યું.
1: પાયલા.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.